0: જ્યાં દોસ્તો ટિક ટિક કરતી ઘડી તે લોકો જોરોથી ધડકા રહી હૈ. જી હા, વક્ત હૈ, વક્ત કભી ભી કિસી કે લિયે નહીં રુકતા હૈ. સમય મુઠ્ઠી મેં ભરી રેત કી તરહ નિકલતા જા રહા હૈ, નિકલતા જા રહા હૈ. લેકિન કિંતુ પરંતુ આપકો ટેન્શન લેને કી જરૂરત નહીં હૈ, ક્યોંકિ કલ હમ ફિર સે મિલને વાલે હૈ, ઠીક 9 બજે, 9 PM. ઓર એક ઓર મેરે પાસ મેસેજ આયા હૈ, મેં કપિલ પૂનિયા રાજગઢ ચૂરુ સે આપકા પ્રોગ્રામ સુન રહા હું, મેરા દિલ ટૂટ ગયા હૈ મેમ, મેં ક્યા કરું. તો કુછ નહીં દોસ્તો, થોડા સા સબ્ર કીજીએ, વેટ કીજીએ, ક્યોંકિ યે નહીં કહુંગી કે દિલ ટૂટા હૈ તો કોઈ બાત નહીં, દિલ ટૂટા હૈ અચ્છી બાત નહીં હૈ. લેકિન આપ ફિલહાલ કે લિયે જો આપકો પસંદ હો વો મ્યુઝિક સુનિયે, જો આપકો પસંદ હો વો કામ કરીએ, અપના ધ્યાન કહીં ઓર લગાઈએ, ઉસ જગહ ના લગા કર, ક્યોંકિ યે ચીઝે વક્ત માંગતી હૈ, સમય માંગતી હૈ. તો સમય જૈસે જૈસે ધીરે ધીરે બીતતા જાયેગા, ઉસ તરહ આપ ભી આગે બઢતે જાયેંગે. એક ઓર છોટા સા બ્રેક લેતે હૈ, ફિર લોટતે હૈ આપકે સાથ, આપકે પાસ.
1: યાદેં અતીત સે, બાતેં બસ દિલ સે, ક્યોંકિ આપકી યાદ આતી રહી. રેનબો પર રાત 9 બજે.
2: આપકે મોબાઈલ પર આતી હૈ એક કોલ,
3: નંબર અનનોન યાની અપરિચિત હૈ,
2: ફિર ભી આપ ઉઠા લેતે હૈ કે ક્યા પતા કોલ જરૂરી ના હો.
4: આપકે બેટે કે નામ પર સિર્ફ 1000 ખર્ચ હૈ, આપકે બેટે ને યે કાર્ડ કિયા નહીં હૈ,
5: ઠીક હૈ.
4: આપકો બેટા કૈસે ક્લિયર હોગા વો મેં આપકો પ્રોસેસ બતા રહા હું સર. ઇસકા સર દેખો જો 1000 કટા ના ઇનકે નામ પે, ઉસકા જો ખર્ચા હર હૈ વો આપકો ડિપોઝિટ કરના હોગા. જૈસે ડિપોઝિટ કરેંગે, ડિપોઝિટ કરને કે બાદ આપકો બેટા ક્લિયર હોકે આપકે ઘર આ જાયેગા.
3: આપ ઘબરા જાતે હૈ ઓર સમજ નહીં પાતે કે કરના ક્યા હૈ.
2: કઈ બાર તરીકા કુછ ઓર ભી હો સકતા હૈ.
6: પ્રિય ઉપયોગકર્તા, આપકા મોબાઈલ ફોન નંબર ઉચ્ચ જોખમ મેં હૈ ઓર આપકે એકાઉન્ટ કી રક્ષા કે લિયે 5 મિનિટ કે બાદ નિષ્ક્રિય કર દિયા જાયેગા. ગ્રાહક સેવા કૃપયા પુષ્ટિ કરને કે લિયે 9 દબાયે.
2: સાયબર અપરાધી એક્સટોર્શન યાની ધન ઉગાહી કે લિયે નયે નયે તરીકે આઝમા રહે હૈ.
3: વોટ્સએપ કોલ, SMS, ફ્રોડ લિંક, લોટરી મેં જીત, વિડિયો કોલ, બ્લેકમેલિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કા દુરુપયોગ કરકે ભ્રમિત કરના, ન જાને ક્યા ક્યા.
2: ઇન પરિસ્થિતિઓ સે ખુદ કો સુરક્ષિત રખિયે.
3: સમય સમય પર સરકાર દ્વારા જારી એડવાઇઝરીઝ પર ધ્યાન દીજીએ.
2: અપરિચિત નંબર સે આને વાલે ઓડિયો યા વિડિયો કોલ કો અટેન્ડ મત કીજીએ.
3: કિસી ભી એસે લિંક કો ક્લિક મત કીજીએ જિસકે બારે મેં આપકો પતા નહીં હૈ.
2: એસી ઘટનાઓ કી સૂચના તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર યા www.cybercrime.gov.in પર કીજીએ.
3: યાદ રખિયે, સાયબર ક્રાઇમ કી દુનિયા મેં